0: ખંભોડી તે બામી હું હૈયે નુવાતા ઉડુ હૈયે એ ઉડુ બિના ખુરવી એકલાંગે
1: રફઅ સમકહા ફસવાહા
0: એકલાંગે એ ઉડુગે બિના ઉફુલ્લવી દેં એ ઉડુ ફુરિ હમ કુરવી
1: વઅગતશ લૈલહા વઅખરજ દુહાહા
0: આદિ એ ઉડુગે રેગંડ અંધિરી કુરવી આદિ એ ઉડુગે દુઆલ ફાળ કુરવી
1: والارض بعد ذلك دحاها
0: يفه بم فتروي
1: اخرج منها ماءها ومرعاها
0: ابيمك فناي ففلاولي ابيمن نروي
1: والجبال ارساها
0: ادي فربدتن ابيمغا هرلوي
1: متاعا لكم ولأنعامكم
0: ايت يبامي هن شايت يبامي هن نعم سوفتك درعلم وغتي افلق قطغي